0: அப்பே ஷரீரே இலக்கம் ருதிர பரீட்சண வார்த்தாவக் அபடக்கி அண்ணே மொனவாது ஆயுபோவன் அத அபி கதாக்கரண்ணே அபி ஹெமோம ஜீவிதே கவதாஹரி அதட கண்ண தேயக்யனாய் வைத்திய பரீட்சண வார்த்தாவக் பிளட் டெஸ்ட் எக்கக் கலாம WBC, RBC, ஹீமோக்ளோபின் பிளேட்லெட்ஸ் பிளட் சுகர் கொலெஸ்டரோல் கிரியாட்டினின் மகே நம் கொடக் தீனவா
1: ஏ இஸ்ஸரஹின் தம திலக்கம் கொடக் தீனவா சமஹார வேலாவட ஏ இலக்கமக் ரதுபாட்டின் ஹோ HL கியல சலக்குனு கர்ல திபுனுத் அப்பி பயவினோ அப்போய் மேக வெடி மட்ட முகக்கரி லிடக்த நமுத் மே இலக்கம் தேரும் கண்ண சரல கிரமையாக் தீனவா அப்பி அப்பே ஷரீரைய விஷால நகரையாக் கியல ஹிதமு மே நகரேட பிரவாகன சேவையாக் தீனவா
2: ஆரக்ஷக ஹமுதாவக் தீனவா அலுத் வெடியா கண்டாயம் தீனவா பிரிசிது கிரீமே பத்தியாக் தீனவா இந்தன செபயுமாக் தீனவா அப்பே வைத்திய பரீட்சண கியான்னே மே நகரே விவித சேவா கொஹுமத வெட கரண்ணி கேல பலன பரீட்சண வகே ஹெபை அத கியன சாமானிய அகையன் மார்கோபதேசாகையன் பமனாய்
3: ரசாயனாகாரய வயச ஸ்திரீ புருஷபாவய கேப் கெணீம பெஹெத் சஹ வெனத் கருணு அனுவ ரெஃபரன்ஸ் ரேஞ்சஸ் வெனஸ் வெண்ண புருவான் ஏனிசா ஒபெய்ம வார்த்தாவே சந்தஹன் ரெஃபரன்ஸ் ரேஞ்சட சஹ வைத்திய உபதேஸ் தமை வெதகத்மா ஏக RBC ஷரீரியே ஆக்சிஜன் பஸ் சேவைய முலின்ம ரெட் பிளட் செல்ஸ் RBC அபிஹிதமு மேவா நகரைய புராதுவன பஸ் ரத கியலா
0: மீ பஸ் ரதவல பிரதான மகியா தமாய் ஆக்சிஜன் பெனஹலுவலின் ஆக்சிஜன் லபாகின மொளையட ஹதவதட மாஞ்ச பேஷி வலட ஷரீரே ஹெம தனகட்டம கெனே அன்னே RBC சாமானியன் பிரிமின்கே RBC அகைய மைக்ரோ லீட்டரேக்கட மிலியன 4.4 சிட 6.1 பமனாத் காந்தாவன்கே மிலியன 4.2 சிட 5.4 பமனாத் வியகி ஹிதன் பஸ்ஸேவே பஸ் கணன அடுவுனா கேலா
4: மகின் சேலுதெனா கெனையன்ன அமாருய் ஏவகே RBC சஹ ஹீமோக்ளோபின் அடுவுனாம ஷரீரே பட்டக வலட்டாவஷ்ய ஆக்சிஜன் கெனையாமே ஹெக்கியாவ அடுவென்ன புர்வான் எவிட மகன்சிய துர்வலகம ஹுஸ்மகெனீமே அபஹசுதாவவனி லக்ஷண எதிவிய ஹெக்கி தெக
1: ஹீமோக்ளோபின் பஸ்ஸகே ஆக்சிஜன் கெனையன ஆசன RBC பஸ் ரதயனம் ஹீமோக்ளோபின் கியான்னே ஏ பஸ்ஸக எதுலே ஆக்சிஜன் பெந்தகன கெனையன கொட்டச கீழ ஹிதன்ன புடுவன் பிரிமின்கே சாமானிய ஹீமோக்ளோபின் அகையக் 13.5 17.5 கிராம் பர் DL பிரமண காந்தாவன்கே 12.5 கிராம் பர் DL பிரமண
5: ஏனிசா ரக்தஹீனதாவிய ஹெவத் அனீமியாகனே பலனகொட RBC எக விதரக் நெவெய் ஹீமோக்ளோபின் எகத் இதா வெதகத் துன WBC ஷரீரே ஆரக்ஷக ஹமுதாவ் தென் நகரேட்டு பொலிசியக் சஹ ஹமுதாவக் கோனே அப்பே ஷரீரே ஏ வெடேட்ட பிரதான வஷேன் சம்பந்த வெண்ணே வைட் பிளட் செல்ஸ் WBC சாமானியன் WBC அகைய மைக்ரோ லீட்டரேகட 4.10
6: ஆசாதனையா கேத்தியுனோத் மீ ஆரக்ஷக பத்தியத்திய கிரியாத்மக வெண்ணுவா ஏனிசா சமஹர ஆசாதன வலதி WBC வெடி வெண்ண பொருவான் நமுத் மெத்தன வெதகா தியாக் தீனுவா WBC வெடி கியான்னே அனிவாரேன்ம இன்ஃபெக்ஷன் நிகாக் கீனேக்கு நொவி ஏ வகேம WBC அடுவுனா கேலாத் எக்கம ரோகியாக் தீரணே கரான்ன பெஹ
1: வைத்திய வரையா வினத் லக்ஷண சஹ பரீக்ஷணத் சமக தமை ஏக தேரும் கண்ணே
7: 4. பிளேட்லெட்ஸ் ஹதிசி அலுத்வெடியா கண்டாயம நகரே வதுரநலையாக் கெடுனோத் முகத கரானே இக்மனின் கண்டாயம கெவித் சிதுர வாகனம அப்பே ஷரீரே லேனாலயக்கட ஹானியா குனாம எவெனி காரியக்கட பிளேட்லெட்ஸ் உதவு வெனவா சாமானிய பிளேட்லெட் கவுண்ட் எக மைக்ரோ லீட்டரேக்கட 150 சீட 450 பமன
8: பிளேட்லெட்ஸ் இதா அடுவுனோத் லெய் கலீம நவத்தான அபஹசு வென்னு புடுவான் ஏத் நவதத் அகைய பமனக் பலாலா ரோகையாக் தீரணைய கரண்டு பெஹ 5. பிளட் பிரஷர் நகரே ஜலநலவல பீடனைய வகே தென் பிளட் பிரஷர் கென பலமு அப்பி நிதர அகன இலக்கமக் தீனவா 120/80
9: மேக்கே 120 கியான்னே ஹதவத சங்கோச்சனைய வெலா லே பொம்ப கரண அவஸ்தாவே பீடனைய சிஸ்டாலிக் பிரஷர் அசி கியான்னே ஹதவத லிஹில்வ திபின அவஸ்தாவே பீடனைய டயஸ்டாலிக் பிரஷர் நமுத் 120 பெதீம அசி கியான்னே சேம கினகுடம திபியயுது அனிவார இலக்கியாக் நெவெய் வயச சௌக்கிய தத்வய சஹ பரீட்சணைய கரண அவஸ்தாவ அனுவ ருதிர பீடனைய வெனஸ் வினவா
10: ඒ වගේම එක දවසක එක රීඩින් එකක් බලලා අදිරුදිරු පීඩනය තීරණය කිරීමත් සාමාන්‍යයෙන් සුදුසු නැහැ. 6. Blood sugar. Sharireye indana nagareye bus, car, karmaanda shala vedakaranda indana one. Ape sharireye pradhana indanayak thamai glucose.
9: Fasting blood glucose ekiyanne samanyen paya 8k pamana aahara nogana karana parikshanayakadi 70 sita 99 mg prati deciliter athara agayak samanya parasayak lesa bhavita karanawa. 100 සිට 125 අතර නම් ප්‍රී ඩයබීටිස් පරාසයට වැටිය හැකියි. 126 හෝ ඊට වැඩි අගයක් ලැබුණොත් ඩයබීටිස් ගැන වෛද්‍යවරයා තවදුරටත් පරීක්ෂා කරනවා.
8: සාමාන්‍යයෙන් තනි පරීක්ෂණයකින් පමණක් අවසාන නිගමනයකට එන්නේ නැහැ. 7. HbA1c අද සීනි නෙවෙයි. පසුගිය මාස කිහිපයේ වාර්තාව. බ්ලඩ් ෂුගර් එක ෆොටෝග්‍රාෆ් එකක් නම් HbA1c එක කෙටි වීඩියෝ එකක් වගේ කියලා හිතන්න පුළුවන්. බ්ලඩ් ෂුගර් එකකින් ඒ මොහොතේ තත්වය දැනගන්නවා.
9: HbA1c එකෙන් පසුගිය මාස දෙක තුනක පමණ සාමාන්‍ය රුධිර සීනි තත්වය ගැන අදහසක් ලැබෙනවා. 5.8%ට අඩු සාමාන්‍ය පරාසය. 5.7% සිට 6.4% ප්‍රී ඩයබීටිස් පරාසය. 6.5% හෝ ඊට වැඩි ඩයබීටිස් හඳුනා ගැනීමේ එක් නිර්ණායකයක්.
4: කොලෙස්ටරෝල් ලේ ගමන් කරන මාර්ග ගැන කතාවක්. කොලෙස්ටරෝල් කියුවම සමහරු හිතන්නේ මේක නරක දෙයක් කියලා. නමුත් කොලෙස්ටරෝල් ශරීරයට අවශ්‍ය ද්‍රව්‍යයක්. ගැටලු ඇති වෙන්නේ එහි විවිධ කොටස් සහ ඒවායේ මට්ටම් සෞඛ්‍ය අවධානමට සම්බන්ධ වීමයි. ටෝටල් කොලෙස්ටරෝල් 200 mg per deciliter ට අඩු අගයක් බොහෝ විට යෝග්‍ය ලෙස සැලකනවා.
9: LDL 100ට අඩු අගයක් බොහෝ දෙනාට යෝග්‍යයි. නමුත් හෘද රෝග අවදානම වැඩි පුද්ගලයෙකුට වෛද්‍යවරයා ඊටත් අඩු ඉලක්කයක් දෙන්න පුරුවන්. HDL ගැන කතාව වෙනස්. HDL වැඩිවීම සාමාන්‍යයෙන් හොඳ දෙයක්. පිරිමින්ට 40ට වැඩි, කාන්තාවන්ට 50ට වැඩි අගයන් සාමාන්‍යයෙන් යෝග්‍ය ලෙස සැලකිනවා.
10: Triglycerides 150ට අඩුවීම යෝග්‍යයි. ඒ නිසා මගේ කොලෙස්ටරෝල් කීයද කියලා එක ඉලක්කමක් අහනවට වඩා LDL, HDL සහ Triglycerides ගැනත් දැනගන්න එක වැදගත්. 9. Kidney function. නගරයේ ජල පිරිසිදු කිරීමේ මධ්‍යස්ථානය. අපේ වකුගඩු දෙක නගරයේ විශාල ජල පිරිසිදු කිරීමේ මධ්‍යස්ථානයක් වගේ.
11: ලේ පෙරලා අපද්‍රව්‍ය ඉවත් කරනවා. වකුගඩුවල ක්‍රියාකාරීත්වය බලන විට අපි නිතර දකින ඉලක්කමක් තමයි ක්‍රියටිනින්. සාමාන්‍ය පරාසයක් ලෙස පිරිමින්ට 0.7 සිට 1.3 mg per dl, කාන්තාවන්ට 0.6 සිට 1.1 mg per dl පමණක් දකින්න පුළුවන්. නමුත් ක්‍රියටිනින් එක පමණක් බලන්නේ නැහැ. අද බහුලව බලන තවත් වැදගත් අගයක් තමයි EGFR.
12: සාමාන්‍යයෙන් 90 හෝ ඊට වැඩි අගයක් හොඳ වකුගඩු පෙරීමේ හැකියාවක් සමග ගැළපිය හැකියි. නමුත් වයස සහ වෙනත් තත්ත්වයන් නිසා මෙයත් වෛද්‍යවරයාගේ අර්ථකථනය අවශ්‍ය අගයක්.
13: 10. Liver function. ශරීරයේ රසායනික කර්මාන්ත ශාලාව. අක්මාව කියන්නේ අපේ ශරීරයේ විශාල රසායනික කර්මාන්ත ශාලාවක් වගේ. liver function test එකකදී අපිට ALT, AST වගේ නම් පේනවා. ALT සඳහා බොහෝ රෙෆරන්ස් රේන්ජස් වල 7 සිට 56 UL වැනි අගයන් දකින්න පුළුවන්. AST සඳහා 10 සිට 40 UL වැනි පරාසයක් දකින්න පුළුවන්.
14: නමුත් මේ පරාසයන් ලැබරටරිය කණුව සැලකියතු ලෙස වෙනස් වෙන්න පුළුවන්. ඒ නිසා මෙහිදී විශේෂයෙන්ම තමන්ගේ රිපෝට් එකේ රෙෆරන්ස් රේන්ජ් එක බලන්න. 11. යූරින් ටෙස්ට්. අපද්‍රව්‍ය පද්ධතියෙන් ලැබෙන තොරතුරු. යූරින් ටෙස්ට් එක සරල පරීක්ෂණයක් වුණත් අපට වැදගත් තොරතුරු ගොඩක් ලබා දෙනවා.
15: සාමාන්‍ය පරීක්ෂණයකදී ප්‍රෝටීන් නෙගටිව්, ග්ලූකෝස් නෙගටිව්, බ්ලඩ්
16: නෙගටිව් කීටෝන්ස්, නෙගටිව් නයිට්‍රයිට් නෙගටිව් වගේ ප්‍රතිඵල බලාපොරොත්තු වෙනවා.
17: මයික්‍රොස්කෝප් එකෙන් බලන විට RBC 0 සිට 2 per high power field සහ WBC 0 සිට 5 per high power field වැනි අගයන් බොහෝ ලැබොරටරි ඩිෆරන්ස් රේන්ජස් වල දකින්න පුළුවන්. නමුත් මුත්‍රාවේ බ්ලඩ් හෝ ප්‍රෝටීන් එකක් හමු වුණා කියලා වහාම බරපතල රෝගයක් කියලා හිතන්න එපා. ඒකට විවිධ හේතු තිබිය හැකියි.
18: 12. පල්ස් හදවතේ වේග මීටරය. වෙඩිහිටියෙකු විවේකයෙන් සිටින විට සාමාන්‍ය පල්ස් රීට් එක බොහෝ විට මිනිත්තුවකට 60 සිට 104. නමුත් හොඳින් පුහුණු වූ ක්‍රීඩකයෙකුගේ රෙස්ටින් පල්ස් එක 60ටත් අඩු වෙන්න පුළුවන්. ඒ නිසා නැවතත් ඉලක්කම සහ පුද්ගලයා දෙකම එකට බලන්න ඕනේ.
19: 13. Oxygen saturation SpO2. දැන් ස්මාර්ට් වෝච් වලත් ඇඟිල්ලට දාන පල්ස් ඔක්සිමීටරයකෙන් අපි SpO2 බලනවා. නිරෝගී පුද්ගලයෙකුට මුහුදු මට්ටම ආසන්නයේදී සාමාන්‍යයෙන් 95 සිට 104 ගයක් දකින්න පුළුවන්. නමුත් පෙනහළු රෝග, උස් ප්‍රදේශවල ජීවත් වීම සහ මිනුම් උපකරණයේ දෝෂ වැනි දේවල් නිසා මේ අගය වෙනස් වෙන්න පුළුවන්.
20: 14 පොඩි ටෙම්පරචර්. අපි හැමෝම දන්න තවත් ඉලක්කමක්. ශරීර උෂ්ණත්වය. සාමාන්‍යයෙන් 36.5 අංශක සෙල්සියස් සිට 37.5 අංශක සෙල්සියස් ආසන්න පරාසයක තිබිය හැකියි. නමුත් දවසේ වේලාව සහ මිනුම් කරන ස්ථානය අනුවත් මේ වෙනස් වෙනවා. 15 BMI උසත් බරත් අතර සම්බන්ධය. අවසානයේ BMI 18.5 සිට 24.9 සාමාන්‍ය බර පරාසය. 25 සිට 29.9 වැඩි බර.
21: 30 හෝ ඊට වැඩි obesity පරාසය. හැබැයි BMI එකටත් සීමාවක් තියෙනවා. මාංශ පේශි වැඩි ක්‍රීඩකයෙකුගේ BMI එක 25ට වැඩි වෙන්න පුළුවන්. ඒකේ නොහුගේ ශරීරයේ මේදය අධිකයි කියලා අනිවාර්යෙන් කියන්න බෑ. අවසානයේ මතක තබා ගත යුතු වැදගත්ම ඉලක්කම මොකද්ද? අද අපි ඉලක්කම් ගොඩක් කතා කළා. WBC 10,000 සිට 11,000.
22: Platelets 150 සිට 450,000. Blood pressure අපට හුරු 120 සිට 80. Fasting sugar 70 සිට 99. HbA1c 5.7%කට අඩු. Total cholesterol 200ට අඩු. Triglycerides 150,000ට අඩු. Pulse 60 සිට 100. Oxygen saturation සාමාන්‍යයෙන් 95% සිට 100. නමුත් මේ සියල්ලටම වඩා වැදගත් දෙයක් තියෙනවා.
23: මේ ඉලක්කම් එකක්වත් තනිවම රෝගයක් නෙවෙයි. ඔබේ ශරීරය මෝටර් රථයක් කියලා හිතන්න. ඩෑෂ්බෝඩ් එකේ ෆියුවල්, ටෙම්පරේචර්, ඔයිල් ප්‍රෙෂර්, බැටරි, ස්පීඩ් මීටර් ගොඩක් තියෙනවා. ටෙම්පරේචර් එක පොඩ්ඩක් ඉහළ ගියා කියලා එන්ජින් එක මාරු කරන්නේ නැහැ. මෙකැනික් කෙනෙක් මුළු පද්ධතියම බලනවා. වෛද්‍ය පරීක්ෂණත් ඒ වගේ.
24: Google එකේ එක ඉලක්කමක් සර්ච් කරලා Tamanටම රෝගයක් හඳුනාගන්න එපා. ඔබේ පරීක්ෂණ වාර්තාවේ රෙෆරන්ස් රේන්ජ් එක බලන්න. පරණ වාර්තා තිබෙනවා නම් ඒවා සමග සංසන්දනය කරන්න. විශේෂයෙන් අසාමාන්‍ය ප්‍රතිඵල තිබේ නම් ඔබේ වෛද්‍යවරයා සමග සාකච්ඡා කරන්න. වෛද්‍ය වාර්තාවේ ඉලක්කම් වලට බය වෙන්න එපා. ඒ ඉලක්කම් ගැන දැනුවත් වෙන්න.
25: නමුත් ඒවාට රෝග විනිශ්චයක් දෙන්න වෛද්‍යවරයාට ඉඩ දෙන්න. එහෙනම් අදට අපේ සෞඛ්‍ය කතාබහ මෙදෙනින් අවසන් කරනවා. ඔබ සැමට නිරෝගී දිවියක් ප්‍රාර්ථනා කරනවා.